વાસીન ભારતીય પ્રોપેગેન્ડા રદ કરી છે. એનડીએ મે ચેરમેન લેફ્ટનન્ટ જનરલ ઇનામ હૈદર મલક જી વઝીર આઝમ શાહબાઝ શરીફ સા મુલાકાત. એનડીએ મે ચેરમેન પારા વઝીર આઝમ કે મોસમિયાતી તબદીલી જી હવાલે સા બ્રીફિંગ. વઝીર આઝમ પારા એનડીએ મે કે સૂબન સા સહકાર કરણ જી હિદાયત. શાહબાઝ શરીફ ચયો તો મુતાસિરન કે સહૂલતું ફરામ કઈ વજંદી. कराची की अदालत में नौजवान व्यापारी मीर रता केस की बुधनी अदालत पारा जांच में सुस्ती ते गणती जाहिर. 24 अगस्त ताई जांच मुकम्मल कर रिपोर्ट पेश करण की हिदायत. अदालत रिमार्क्स दे चयो तो वालिद खानदान शहरी परेशान आहिन. एक मानू जो कतल थियो आहे. जांच करे हकीकतू सामू आणियो. अदालत मीर रता जी भाईवार मोहम्मद अहमद जी अबूरी जमानत में 10 ॾींहनि जी वाध करे छॾी. पुलिस सां जांच में सहकार करण जी हिदायत. वकील जिब्रान नासिर चयो त मीर रता जे कातलनि जी गिरफ़्तारी चाहियूं था.